ક્ષમા કરો કોઈ, ઓ ક્ષમા કરો કોઈ ફરી વાંદે નું હટાવે ના, ક્ષમા કરો કોઈ ફરી વાંદે નું હટ